મસલા ના જાઓ ઇધર ઉધર સીધે આવો આઈએમઈ એડવાઇઝર આપણી માં બોલી વિચ સમજણ તુહાડી લોડ નું નાળે વર્યાં તો સ્કિલ વિઝા 186 189 190 482 491 સ્કિલ અસેસમેન્ટ પાર્ટનર વિઝા પેરેન્ટ વિઝા ચા સ્ટુડન્ટ વિઝા તો પીઆર તક હર ઇમિગ્રેશન પ્રોસેસ લઈ એક્સપર્ટ ગાઈડન્સ આજ હી પરોસે નાલ સંપર્ક કરો આઈએમઈ એડવાઇઝર કોલ 02-9063-1618 પેરામેટા સિડની અતિ ન્યૂ દિલ્હી વિચ ભી આઈએમઈ એડવાઇઝર